ઘર આંગણ કાર્યક્રમ સુનનાલી સગલી બહેણાને મહિમાબાઈ ગો મોકલો મોકલો રામ રામ. બહેનો, આજ આપણે કાર્યક્રમમાં ઘણી બાત્યા કરશા અર સુનશા સુરીરા સુરીલા ગીત. અબાર બહેનો, ગરમી ગો ટેમ ચાલ રહ્યા અર મેં કઠી આ પંક્તિયા સુણી હી. તો બહેનો, પંક્તિયા અહીંયા હે. આયો ગરમી ગો મોસમ આયો, સાગે તીખો તાવડો લ્યાયો. આયો ગરમી ગો મોસમ આયો, સાગે તીખો તાવડો લ્યાયો. સૂરજ દાદા આંખ દિખાવે, ધૂપ માઈને જી ઘબરાવે. ચાલો રે ભાઈ છાછ પીવા, ચાલો રે ભાઈ છાછ પીવા, ઠંડી ઠંડી છાયામાંય જીવા. ઘણી ધૂપમાંય બર મત જાઈયો, ઘરા બેઠર મતીરો ખાઈયો. ઘણી ધૂપમાં બારે મત જાઈયો, ઘરા બેઠર મતીરો ખાઈયો. ટોપી કપડો માથે રાખો, ઠંડો ઠંડો પાણી ચાખો. હે ભગવાન, અબ મેં બરસાદ્યો, ઠંડી ઠંડી હવા ચડા દ્યો, ઠંડી ઠંડી હવા ચડા દ્યો. હા બહેનો, તાવડો તો ઘણો ઈ ડાડો તપે, પણ ઈસે તાવડેમાંય આપણને ઘણી

મીઠા મીઠા અમુક શું બોલો સા. બેનો અબાર થયો ચોખ્ખો સો ગીત સુણ્યો. બેનો આપા બાત કરન લાગ રહ્યા હા, કડવી બાતાને ભૂલણગી બાત કરન આપા લાગ રહ્યા હા. ઘણી બારી બેનો કેવો હોય કે રિશ્તાને બચાવણ ખાતર બી આપાને ઘણો હી ભૂલનો પડે. ઘણી બારી આપાને આપણા હી લોગ ગુસ્સેમાં યા ના સમજીમાં કડવો બોલ દેવે. અર બહેનો આપા ઇસી બાત્યા પકડ કે બેઠ ગયા તો આપણા પુરાણા નયા કિસા ભી રિશ્તા હોવે બે એક પલમાં ટૂટ જાવેલા. અર ઇયાં હી આપા ચીજા ભૂલ ગયા.

પાછો રિશ્તો શરૂ કરા તો વાપિસ આપણો પ્રેમ બન જાવે. તો એ વાસ્તે પીછે પુરાણી બાત્યા જે કી દુઃખ દેવે બાને નહીં દેખણું ચીએ. સાગે જિંદગીને જિંદગીને આગે બઢાવણ ખાતર પીછલો ભૂલનો હુવે હે. જિયાં બહેનો ગાડી હુવે બિને આપા પીછે દેખ કે ચલાવા તો દુર્ઘટના ભી હો શકે. ઇયાં હી બહેનો જિંદગી ગાડી વાળી ત્રિયા હુવે બિને સામી દેખ કે ચલાવણી ચાહીએ અર આગે બઢણું ચાહીએ. સપના દેખણા ચાહીજે અર આપગી ઉડાન આપગે ટાબરાગી ઉડાન ભવિષ્ય ગો સોચણું ચાહીએ. ઘણી વારી આપા ભૂલનો યા કે નહીં માફ કરણો આપગી કમજોરી સમજ લેવા. હો શકે સામી વાળો ભી ઓ સમજે કે મેરે શું ડર ગયો યા ઓ કમજોર હૈ એમ વાસ્તે લડ્યો કોની. પણ ઈસો હૈ કોની બહેનો. ઈંગો મતલબ હૈ કે આપા પુરાણી બાત્યાને આજ અર ભવિષ્ય શું જ્યાદા કોની માના અર આપગે આજ અર ભવિષ્યને ઈંગી ચુબ કિંગી ભી ચુબતી વાત શું કોની ખરાબ કર શકા. અર આજ જીકો આપણે હાથમાં હૈ જી પર આપણો ભવિષ્ય હૈ બિને તો આપા મીઠો બના શકા. હા આપણી ખુશી હૈ જીકે માઈને બિને આપણને કરનો ચાહીએ આપણ બહુ કર શકા. હા દૂસરે કા કરમ દૂસરો જાણે આપણને આપણા કરમ ગલત બોલ ગે નહીં ખરાબ કરના ચાહીજે. અર આ આખીરમાં આઈ કહેશું ગલતી ચાહે બહેનો કિંગી હુવે માફ કરગે બડા બન જાયો. જિંદગી છોટી સી હૈ ઇમેં કડવાહટ ભૂલ ગે ખુશિયાં રા ગીત ગાયો. આવો બહેનો આજ શું આપણ સગળા આપણે મનને સાફ કરા સગલી કડવાહટ ભૂલ ગે જીવનમાં પ્રેમરી ગીત ઓર રીત ચલાવા નિભાવા ઇસી મીઠી સીગે સા ગઈ સુણલ્યા ઓ મીઠો સો ગીત સુણો ગીત.

કે ડીગે મતી રે સરબરા લાંબી છોડ ન દે, આપે હી ઉડ જાઉ શ્યા પંખ સવારણ દે. આભાર રોહિતાસને શીખ દો સા. રામ રામ સા રામ રામ.